0: Disha Supreme Extra Long Grain Basmati Rice. Indulge with Disha. Available at all independent stores nationwide.
1: क्या आप अपनी हेल्थ और वेलबीइंग के लिए आयुर्वेदिक केयर की तलाश में हैं? आइए केरला हर्बल आयुर्वेदिक सेंटर ट्रेडर वेम्बली में सुबह 10 बजे से रात 8 बजे तक वॉकिंस का भी स्वागत है। अपॉइंटमेंट के लिए कॉल करें 07466997575। केरला हर्बल आयुर्वेदिक सेंटर यूनिटेड ट्रेडर वेम्बली ग्राउंड फ्लोर 87 ईलिंग रोड वेम्बली HA04BD। प्लीज कॉल ऑन 07466997575।
2: Creatives Team Events and Peace Nation UK proudly presents the Virasat Tour UK with the one and only Lakhwinder Wadali. On Friday the 16th of October at Crystal Grand Slough. On Sunday the 18th of October at the ICC Birmingham. A memorable Sufi musical with Lakhwinder Wadali and his live band.
3: Book your tickets now on Eventbrite. For sponsorship inquiries, call 07949-250-376.
4: નવરાત્રી માં કૃપા ફાઉન્ડેશન સાથે ગરબે ઘૂમવા તૈયાર થઈ જાઓ.
5: 10-19 ઓક્ટોબર દરરોજ સાંજે 7-થી રાત્રે 11 વાગ્યા સુધી ગરબા અને દાંડિયાની રમઝટ ભારતથી પધારેલા કલાકારો સાથે.
4: ટિકિટ્સ મંડે ટુ થર્સડે એન્ટ્રી £5, ફ્રાઇડે ટુ સન્ડે £7. વેન્યુ માં કૃપા ફાઉન્ડેશન હોલ, ફર્સ્ટ ફ્લોર, યુનિટ 2, 10 સ્ટોનફિલ્ડ વે, સાઉથ રાઇસલિપ, HA40JS.
5: બુકિંગ માટે કોલ કરો રશ્મિ શાહ 07722875 09.
4: એ હાલો ગરબે.
6: Discover Rio de Janeiro, Sao Paulo in Brazil, Machu Picchu and Cusco in Peru with TravelHubWorld.com.
7: Humse sasta kahi nahi mil sakta. Call TravelHub 24/7 on 0208-782-8833.
6: TravelHub, best service with unbeatable price.
7: At all protected.
6: Visit TravelHubWorld.com.

0: Disha Supreme Extra Long Grain Basmati Rice. Indulge with Disha. Available at all independent stores nationwide.
1: નવરાત્રિ માં કૃપા ફાઉન્ડેશન સાથે ગરબે ઘૂમવા તૈયાર થઈ જાઓ.
2: 10-19 ઓક્ટોબર દરરોજ સાંજે 7-11 વાગ્યા સુધી ગરબા અને દાંડિયાની રમઝટ ભારતથી પધારેલા કલાકારો સાથે.
1: ટિકિટ મંડે ટુ થર્સડે એન્ટ્રી 5 pound, ફ્રાઈડે ટુ સન્ડે 7 pound. વેન્યુ માં કૃપા ફાઉન્ડેશન હોલ, ફર્સ્ટ ફ્લોર, યુનિટ 2, 10 Stonefield Way, સાઉથ રાઇસલિપ, HA40JS.
2: બુકિંગ માટે કોલ કરો રશ્મિ શાહ 0777-287-509.
1: એ હાલો ગરબે રમવા.